0: ને 1150 બસાંતી ચા વેલા યોજનારા પહેલા દોરમાં પ્રદેશરા 8 જિલ્લામાં 675 ઈ બસાં ચલાઈ ચા વેલા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ રો કાલ બીકાનેર રા દોરા રો કાર્યક્રમ હે વે લાલગઢ સાબરમતી એક્સપ્રેસ રેલગાડી ને હરી ઝંડી બતા રવાના કરેલા ઈ ગાડીઓ ગુજરાત રાજસ્થાન માં સૈર સપાટારી ખાસ ખાસ ઠોણા સીધો સંપર્ક ફે સકેલા એ પાછે કેન્દ્રીય મંત્રી જયપુર પૂગર ખાતીપુરા રેલવે સ્ટેશન જયપુર દરભંગા અમૃત ભારત એક્સપ્રેસ રેલગાડી ને રવાના કરેલા શ્રી વૈષ્ણવ રો ખાતીપુરા સ્ટેશન માથે મેગા કોચિંગ ટર્મિનલ રો ઉદઘાટન કરન રો ઈ કાર્યક્રમ હે વે 41 નાના એર મઝોલા સ્ટેશના માથે પ્લેટફોર્મ ને મોટા બનાવણ રા કામ એર 16 સ્ટેશના માથે એકીકૃત યાત્રી સૂચના પ્રણાલી જનતા ને સોંપેલા માનો પ્રદેશ રા ન્યારા ન્યારા રેલવે સ્ટેશના માથે મુસાફરા સારું વિકસિત કરી જ્યા સુબિતા જનતા ને સોંપણ રો એ કાર્યક્રમ હે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાલ મનાયો જાવેલા ઇનરો ઈ સાલ રો મુદ્દો સ્વસ્થ આયુ કે લીએ યોગ રાખી જ્યો હે ભારત સાગે આખી દુનિયામાં યોગ દિવસ મનાવણ રે દોરાન પરદેશમાં ભારતરા 232 દૂતાવાસામાં યોગ સત્ર રાખ્યા જાવેલા રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અગુવાઈમાં કોલકાતામાં રાખ્યો જાવેલા એ વિશે આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવ કહ્યો કે સરકાર કામ રે થોડા માથે યોગ કરણ બાબત થોડી દેર રી છુટ્ટી સારું વાઈ બ્રેક એપ ઈ શરૂ કિનો હે આયુષ મંત્રાલય રી ઓરું વિકસિત કરી જાય મોબાઈલ એપ્લિકેશનનું કામ બીચે 5 મિનિટ રી છુટ્ટી લેર યોગ કરર લોગ ખુદ ને તરોતાઝા અર તનાવ મુક્ત રખ સકે હે
1: लोग दिन भर चेयर पे बैठे के काम करना पड़ता है वो लोग भी जब लंच ब्रेक होता है तब तक बहुत सारी थकान वो लोगों में आती है तो वो थकान दूर करने के लिए भी उनके लिए वाई ब्रेक नाम का एक हमने ऐप निकाला है कि उसमें 10 मिनट में तुम चेयर पर बैठे बैठे कौन से आसन कर सकते हो करने से जो भी तुम्हारा थकान आई होगी वो दूर हो जाएगी
0: પ્રદેશ માં આઈ સગળા જિલ્લા બ્લોક અર ગ્રામ પંચાયત સ્કૂલ કોલેજ અર આયુષ્માન આરોગ્ય મંદિર માં યોગ કાર્યક્રમ રાખ્યા જાવેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના મોકે રાજ્ય સ્તર રો જળસો સિરોહી જિલ્લા રા આબુરાજ માં રાખ્યો જાવેલા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા રોઈ એણ માં શામિલ ભેવણ રો કાર્યક્રમ હે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ બીકાનેર રા કરણી સિંહ સ્ટેડિયમ માં રાખ્યા જવાન વાળા યોગ દિવસ કાર્યક્રમ માં શામિલ ભેલા આયુષ મંત્રાલય રી ઓરું રાજધાની જયપુર રા જંતર મંતર માં ભેળો યોગાભ્યાસ કાર્યક્રમ રાખ્યો જાવેલા ઈસા ગઈ SMS સ્ટેડિયમ અલ્બર્ટ હોલ અર જલમહેલ સમેત શહેર રી ખાસ ખાસ ઠોણા યોગાભ્યાસ કાર્યક્રમ રાખ્યા જાવેલા એ વિશે નઈ દિલ્હી શરૂ કરી છે આ 100 દિન રા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાઉન્ટ ડાઉન કાર્યક્રમ રા તેત આખા રાજ્યમાં યોગ જાગરૂકતા કાર્યક્રમ રાખ્યા જા રહ્યા હે આજ ડીગર જેસલમેરમાં યોગ જાગરૂકતા રેલી નિકાળ અર નિરોગા રહેવણ રો સંદેશ દિયો છો આખિરમાં ખાસ સમાચાર એકર ફેરુ સુન લી રહો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશરા 9,44,00,000 બત્તા કિસાનારા ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ રા તેત 18,880 કરોડ રૂપિયા ભેજ્યા મુખ્ય ચુનાવ આયુક્ત જ્ઞાનેશ કુમાર દેશરી ચુનાવી પ્રક્રિયાને ભરોસેમંદ અર સાફ સુત્રી બતાઈ જયપુરમાં BLO સંવાદ કાર્યક્રમમાં સામિલ થયા નીટ UG 2026 પરીક્ષા કાલ ઓજું લી જાવેલા દેશભરમાં આજ પુખ્તા ઇંતજામાત રી પરખ કરી છી અર 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાલ મનાયો જાવેલા રાજ્ય સ્તરનો કાર્યક્રમ આબુરાજમાં ફેલા ઈસા ગઈ પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો માણો આગલો સમાચાર બુલેટિન કાલ સવારે 9 વાગે હિન્દીમાં પ્રસારિત કર્યો જાવેલા નમસ્કાર
2: मीडियम वेव 326.79 मीटर अर्थात 918 किलोहर्ट्ज पर हम आकाशवाणी सूरतगढ़ से बोल रहे हैं। शाम के 7 बजे हैं, आइए सुनते हैं कार्यक्रम चौपाल। प्रस्तुति है सुनील शर्मा की।